0: બેડી ને તમે તારો
1: જી. બહુ સુંદર, બહુત બહુત આભાર કંચનભાઈ. તો યે થે કંચનભાઈ મંડાલી સે, બહુત હી સુંદર આપને ભજન સુનાયા હૈ. અબ દેખતે હૈ કોન જુડતે હૈ ઓર અંતાક્ષરી મેં ભાગ લેતે હૈ. નંબર રેડિયો મધુબન કે હૈ 9414154145 પર આપ ફોન કોલ્સ કર સકતે હૈ ઓર અંતાક્ષરી મેં ભાગ લે સકતે. જો અભી તક નહીં જુડ પાયે હૈ વો ભી કોશિશ કરિયેગા. હલો
2: માતા જી,
1: જય શ્રી હરિ.
2: હર જી ને હર મિલિયા આડે માર્ગ માં, પૂજન ને ઘોડો દિયો અર દૂધ દિયો ને ગા.
1: જી બહોત બહોત આભાર આપકા. તો યે થે પિંડવાડા સે સુરેશ ભાઈ. અબ દેખતે હૈ કાર્યક્રમ અંતિમ ચરણ પર ચાલ રહ્યા હૈ. જો ભી જુડના ચાહતે હૈ જુડ સકતે હૈ ઓર અપની પસંદ કા ભજન સુના સકતે હૈ ગણપતિજી ઓર રામદેવ પી પર. હલો.
3: હા જી.
1: હા જી નમસ્તે મધુજી.
3: હા નમસ્કાર જી.
1: જી
3: ઓર
1: હા જી અચ્છે હૈ સુનાઈએ. અભી તો હૈ આપકે પાસ સમય, મેં બ્રેક નહીં લે રહી હું. હા જી
3: રામાસિલ કા.
1: જી
3: હા. ઘર મે પધારો રામા પીર, મારા ઘર મે પધારો, ઘર મે પધારો રામા પીર જી, મારા ઘર મે પધારો, ઘર મે પધારો રામા પીર જી, મારા ઘર મે પધારો. માથે પે મુકટ કાનો મે કુંડલ, માથે પે મુકટ કાનો મે કુંડલ, હાર પહેનાવા થર ફૂલા મારા ઘર મે પધારો, હાર પહેનાવા થર ફૂલા મારા ઘર મે પધારો, ઘર મે પધારો પર રામા મારા ઘર મે પધારો.
1: જી બહુ સુંદર. તો યે થે મધુજી. ઓર અબ આપકે પાસ સમય કમ હૈ, દેખતે હૈ કોન જુડતે હૈ ઓર અંતાક્ષર મેં ભાગ લેતે હૈ. કાર્યક્રમ અંતિમ ચરણ પર ચાલ રહ્યા હૈ ઓર અભી તક જો નહીં જુડે હૈ વો ભી કોશિશ કરિયેગા ઓર જુડિયેગા જરૂર. તો દેખિયે મુજે કુછ ચમત્કાર યાદ આ રહે રામસા પીર કે, જિન્હોને બહુત સારે ચમત્કાર કિયે તભી તો આજ દુનિયા ઉનકો યાદ કર રહી હૈ. લેકિન કુછ ચમત્કાર કી બાત આપકો બતાના ચાહુંગી કે દરજી દ્વારા દિયે ગયે કપડો કે ટુકડો કો, મતલબ જો દરજી કે દ્વારા કપડો કા ઘોડા બના કરકે દિયા થા રામસા પીર કો, ઉસકો ઉન્હોને ઘોડા બના કરકે આસમાન મેં ઉડા દિયા. તો યે ચમત્કાર દેખા લોગોને. હલો.
2: હા ચમત્કાર તો બહોત હૈ
1: જી.
2: તો બસ મેં ભજન સુનાતો, ચમત્કાર નહીં સુનાતો.
1: જી
2: ચમત્કાર આપ સુનાતે રહીએગા ભૈયા, મેં ભજન સુના રહા હું. કલયુગ રાવતારી અને દુનિયા તને ધ્યાવે દુનિયા સારી, તને ધ્યાવે દુનિયા સારી, બબો લીલે રાતવારી, એ લીલે ઘોડવારા રે ધોતી, ગજવારા રે મારે ઘેર પધારો. થેન્ક યુ બેન.
1: જી બહોત બહોત આભાર. તો યે થે સુરેશ ભાઈ પિંડવાડા સે. આપ કાર્યક્રમ અંતિમ ચરણ પર હૈ, આપકે પાસ હૈ 8 મિનિટ. જો ભી આપ જુડના ચાહતે હૈ બહોત બહોત સ્વાગત આપકા રેડિયો મધુબન મેં, ઓર જુડ સકતે ઓર અંતાક્ષર મેં ભાગ લે સકતે હૈ. હલો. હલો નમસ્તે. હા જી કંચન ભાઈ. અચ્છા યે બચ્ચા ભી બોલના ચાહેગા તો બાત કરવાઈએ.
4: મોર મહેલ માવતી અગણે થા,
0: उनका डर लो ध्यान भक्ति वर जीवाना काम की अजु मूरख तारो मठ हो नहीं रे अभिमान मूरख तार रड़ो नहीं अहंकार भक्ति गुरो पीरो ना काम की
1: जी। आभार आपका कंचन भाई। तो कुछ चमत्कार मुझे याद आ रहा है कि देखिए पोखरण क्षेत्र के अहंकारी और क्रूर भैरव राक्षस का वध करके जनता को उसके आतंक से मुक्ति दिलाई थी। समुद्र में डूब रही सेठ बोहित राज की नाव को सुरक्षित बाहर निकाल करके पर्चा दिया। फिर देखिए लाखी बंजारा द्वारा झूठ बोलने पर उसकी मिश्री को नमक बना दिया और गलती मानने पर पुनः ठीक कर दिया। फिर देखिए मक्का से आए 5 पीरों को उनकी परीक्षा लेते हुए हवा में उनके बर्तन मंगा करके चमत्कार दिखाया, जिसके बाद पीरों ने उन्हें रामसा पीर की उपाधि दी, उपाधि मतलब पदवी दी। फिर अन्य चमत्कारों में आपको बताना चाहूंगी बहन सुगनाबाई और विभिन्न जरूरतमंदों व भक्तों के संकट उन्होंने दूर किए, और रानी नेतल इनके भी संकट उन्होंने दूर किया क्योंकि वो भी पहले कुरूप थे, तो कैसे उनको सुंदर बनाया। हेलो, हाँ जी नमस्ते मधु जी।
4: हाँ नमस्कार जी।
1: हाँ जी,
4: हाँ जी
1: सुना दीजिए।
4: सुना दूँ?
1: हाँ जी।
4: महाराज गजानन आ जाना मेरी कमान,
1: हो गया हो गया मधु जी, तुरंत ही दूसरा सुना दीजिए, ये हो गया।
4: अच्छा ये हो गया जी।
1: हाँ जी।
4: अच्छा दूसरा तो याद नहीं आ रहा अचानक।
1: सुनाइए, याद आ जाएगा। गणपति जी के बहुत सारे भजन आप बोलते रहते, रामसा पीर का होगा तो भी चलेगा।
4: देवा ओ देवा गणपति,
1: ये भी हो गया
4: तुमसे, ये भी हो गया,
1: ये भी हो गया।
4: महाराज वो कीर्तन में हो गया है, घर में पधारो ये भी हो गया,
1: ये भी हो गया।
4: मोरिया रे बाबा मोरिया रे, ओ गणपति बाबा मोरिया हो, आधा लाडू चोरिया हो, अगले बरस तू जल्दी आ। गणपति बाबा मोरिया, गणपति बाबा मोरिया, मोरिया रे बाबा।